0: સવારી સાધનકુ ઇન્દિર 33 ઋતુગણી સંબંધી સૂચના આદરણીય સેવાગ્રાહી મહાનુભાવહરુ તપાઈંલે આફ્નો સવારી સાધન નયાં ખરીદ ગર્દા નામસારી ગર્દા સવારી સાધનકુ ઇન્જિન ર ચેસિસકુ અવસ્થા રુજુ વા અન્ય કુનૈ કૈફિયત ભઈ નભઈકો રુજુ ગરેર માત્ર ખરીદ બિક્રી ગર્નકા લાગિ એસઈ સૂચના મારફત અનુરોધ ગરિન્છ
1: ઉત્તર પ્રદેશ સરકાર આંતરિક મામિલા તથા કાનૂન મંત્રાલય વિરાટનગર
2: સડક પ્રયોગ કરતા ધ્યાન દઉં
1: સડક સીમા અતિક્રમણ ન કરું સડક સીમામાં અસ્થા એવં સ્થાયી સંરચના નિર્માણ ન કરું સડકકુ નાળી ઠલ તથા પાણી નિકાસ બંધ હોન ન દઉં સવારી ચલાઉંદા લેન અનુસાર પાલના કરું ર ગરાઉં સવારી ચલાઉંદા ટ્રાફિક નિયમકુ પાલના કરું સવારી સાધનમાં ઘૂંડીએર વા છતમાં બસેર યાત્રા ન કરું સડકકુ ક્ષમતા ભંડા બડી ભાર પ્રયોગ ન કરું જેબ્રા ક્રોસિંગ બાટ માત્રી બાટુ કાટની કરું સડકકુ તત્કાળ મર્મસ્તુમાર ગણે કરું યાત્રાકુ ક્રમા કુણી સમસ્યા ભય નૌતિકુ પ્રહરીલાઈ ખબર કરાઉં
2: આંતરિક મામિલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ